0: સાઇનસ ગોરખા રેડિયો
1: સૈન્ય સમુદાયમાં
0: રિલાયન્સ ભરી
1: ઓન એર
0: એપમાં
1: અને સ્માર્ટ સ્પીકરમાં બંધોસ
2: પ્લે બીએફપીએસ
0: યુ બીએફપીએસ ગોરખા રેડિયો
1: ગોરખા